આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનની

0: પર નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ, ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન US ડોલરના સંયુક્ત GDP સાથે હિંદ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, MSME અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેવી તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સંવાદિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને આ સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા ફક્ત પાણીની વરાળને બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. દિલ્હી હાઈકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુંગની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી. પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી FIR સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી નકલી ભારતીય ઓળખકાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સાંભળીએ અમારા સંવાદદાતા મુકેશ કુમારનો અહેવાલ.
1: એક જોરદાર ધમાકે કે બાદ તેહરાન મેં વાયુ રક્ષા પ્રણાલીઓ કો પ્રભાવી કર દિયા ગયા હૈ. ઈરાન ને દાવા કિયા કે ઉસને બહરીન ઓર કુવૈત સમેત ઇસ ઇલાકે મેં અમરીકી સૈન્ય ઠેકાનો પર હમલે કિયે હૈ. અમરીકી સેના ને કહા કે ઉસને ઈરાન કે લિયે આર્થિક રૂપ સે બેહદ અહમ ખાર્ગ દ્વીપ કી ઓર જા રહે એક ખાલી ટેન્કર કો રોક દિયા હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ને કહા કે ઉનકી અમરીકા કે સાથ બાતચીત કી કોઈ યોજના નહીં હૈ.
0: સરકારે દ્વિ સાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે. સુધારેલા દળો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ATF નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને IT શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200 વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20 21-17 હરાવી હતી. ભારતમાં ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક્સ સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથ પુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી મુંબઈ. દર્શના જોગદનકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. હાઇડ્રોજનવર ચાલનારી દેશાતલી પહેલી રેલ્વે ગાડી ઉદ્યાપાસૂન સુરૂ હોણાર. ડીઝેલ આણી વિમાન ઇંધનાંવરચ્યા નિર્યાત શુલ્કાત વાઢ. पायाभूत सुविधांच्या विकासाकरता अनुकूल परिसंस्था विकसित करण्याची जबाबदारी ही सामूहिक असल्याचं संरक्षण मंत्र्यांचं प्रतिपादन. वार्षिक जगन्नाथ रथयात्रेला पुरी आणि अहमदाबादमध्ये प्रारंभ. अमेरिकेच्या हल्ल्यांविरोधात विनाशक हल्ले करण्याचा इराणचा इशारा. आणि आशियाई मुष्टियुद्ध स्पर्धा

आप છો આપની આરજે આરતી સાથે અને હમણાં આપ સાંભળી રહ્યા હતા અષાઢી બીજ ચિત્રપટથી કાંતિ અશોક રચિત ગીત મહેન્દ્ર કપૂર અનુરાધા પોડવાલ અને સાથીઓના કંઠે. કેટલા બધા ફોન આવી રહ્યા છે, ખૂબ ખૂબ આભાર.

ઘણા ફોન આવ્યા. નિલેશભાઈ દરજી, એમને કાર્યક્રમ ગમ્યું, એમણે રામાપીરના ભજનની ફરમાઈશ કરી છે કેમકે આજે અષાઢી બીજ છે. સુનંદાબેનનું ફોન હતું ડોંબિવલીથી. વિભાબેન, હવે તો અમને શ્રોતાઓને જે કચ્છી શ્રોતા છે એના સાથે કચ્છીમાં વાત કરવાની મજા પડી ગઈ છે. એ કચ્છી છે. અને ગીતા ઠક્કરનું ફોન હતું. અરવિંદભાઈનો ફોન હતો નહીં કે તમે જે ઘી ગોળના લાડવા કીધા હતા આજે જ અમે સવારના ખાધા છે અને તમને યાદ, એટલે મને યાદ કર્યું હતું. માધવી જોશીનો ફોન હતો. સતીશભાઈ ઓઝાનો ફોન હતો. એ કંઈક કચ્છી કહેવતો કહેતા હતા, મને બરાબર સમજાઈ નથી પણ એકાદ લાઈન એની સમજાઈ છે. કચ્છી ઢગા નથ્યું કોઈ જા સગા નથી હું કરીને. અને હુસેનભાઈનો ભિંડી બજારથી ફોન હતો. ભાવનાબેનનો દહાણુથી ફોન હતો. બીનાબેનનો બોરીવલીથી ફોન હતો. અને સતીશભાઈ ઓઝાએ પાછો ફોન કરીને ગીતની ફરમાઈશ કરી છે. અને ભરતભાઈ ખોના દાદરથી જણાવે છે કે એમના ઘરે લપ્પઈ એટલે કે લાપસી બની છે અને ત્રેદાર એટલે ત્રણ દાર, તુવર દાળ, મગની પીળી દાળ અને મગની છલટી એટલે કે ગ્રીન દાળ, એ ત્રણ દાળ બનીને, ત્રણ મિક્સ દાળ બનીને દાળ બનાવી છે. અને ઘોળવાળા ભાત મીન્સ ઘોળ નાખીને ભાત બનાવ્યા છે. એ ઘોળવાળા ભાત છે ને લવિંગ ડેગ બધી નાખીને બનાવે ને આને ડેગ કહેવાય, જે રામાપીરને પ્રસાદ ચડે. એટલે એ ભરત ખોનાએ કીધું કે અમે આ બધું માતાજીને ધરાવી અને પછી ભોજન કરવા બેઠા છીએ. એટલે હવે તો ભોજન થઈ ગયું હશે, હવે તો ચાનો ટાઈમ થયો છે. એક તરફ ગામના પાદરે ખેડૂતોનો મેળો જામે, કચ્છનો ખેડૂત પોતાના બળદને નવડાવી, સિંગડા રંગથી રંગાવી, ઘડામાં ઘૂઘરા પહેરાવી પૂજા કરે, પછી હાથમાં ઘોડ અને ધાણાના શુકન લઈને હળની પૂજા થાય. પહેલા હળનો ચાસ પાડીને ખેતર ખેડવાનું મુહૂર્ત થાય. આજથી જ વાવણીની શરૂઆત થાય. બીજને માટીમાં મૂકતા પહેલા આકાશ સામે જોઈ ને એવી પ્રાર્થના કરાય કે બીજથી અષાઢી બીજના દિવસે ધરતી માને વધાવું છું, હે મેઘ રાજા મેઘ મલ્હાર થઈને વરસજો.

કાર્યક્રમ કઈ રીતે શું લઉં ને શું ન લઉં એટલી બધી માહિતી છે. એટલે આજે હવે આપણે છેલ્લે રથયાત્રા પર આવીએ. ગુજરાતી શ્રોતાઓ સામે રથયાત્રાની વાત કરવી એ સૂરજને દીવો બતાવવા જેવું છે. આપણા મનમાં જે મહારાજા, મન મંદિરમાં જે મહારાજા ઠાઠ માઠથી બેઠા છે એ પ્રભુ શ્રી જગન્નાથ, એમના મોટા ભાઈ શ્રી બલભદ્ર અને બહેન સુભદ્રાજી, ત્રણેયના રથ જ્યારે અમદાવાદ નગરીમાંથી પસાર થાય એ રથયાત્રાની જાહો જલાલી, ભવ્યતા, દિવ્યતા ને વર્ણવવા શબ્દકોશમાંના શબ્દો ઓછા પડે છે. પુરી, ઓડિશાના પુરી પછી બીજા નંબરે અમદાવાદની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે, જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વા ગૌરવની વાત છે. તો ચાલો સૌ સાથે મળી બોલાવીએ પ્રભુ શ્રી જગન્નાથની જય, વીર શ્રી બલભદ્રની જય ને બેની શ્રી સુભદ્રાની જય. આ સાથે આષાઢી બીજ એ માત્ર કચ્છનો તહેવાર નથી, એ કચ્છની આશા છે, કચ્છનો વિશ્વાસ છે, કચ્છનો શ્વાસ છે, કચ્છનો પ્રાણ છે. રણમાં પણ લીલોતરી લાવનારો આ દિવસ, કચ્છની ધરતી પરથી આકાશમાં જ્યારે વાદળ અને વીજના શુકન થાય તો લોકો આજે પણ લાકા ફૂલાણીની જય બોલાવે છે. લાખા ફૂલાણી વિશે મને વાત કરવી હતી પણ સમય સમાપ્તિનો આદેશ આપે છે. વળી ક્યારે જરૂર લાખા ફૂલાણી વિશે. લાખા ફૂલાણી પર તો કાર્યક્રમ શું કાર્યક્રમોની સિરીઝ આખી થાય તોય ઓછી પડે. કચ્છ તો અષાઢની પહેલી લીલી સવારની રાહ જુએ. અષાઢી બીજ આજે જ છે, આજે છે, પણ હરખ પદુડા કચ્છીઓ તો ગઈકાલથી જ નવા વર્ષને વધાવી રહ્યા છે. અંતે એટલું જ કહું, જીએ કચ્છ, જીએ કચ્છી ને જજી જજી જીએ કચ્છિયત. આ સાથે તમામ મિત્રોનો ફોન કરવા બદલ આભાર. કેતનભાઈનો લોનાવાલાથી ફોન આવ્યો તો, ઈલાબેન મહેતાનો બોરીવલીથી ફોન આવ્યો તો, ઈલાબેન કે કચ્છી દાબેલી બી તો ઘણી ફેમસ છે. મેં કીધું કચ્છી ખાણીપીણીમાં બધું આવી ગયું. અને હવે ફરી પાછા મળીશું એ વચન સાથે. આરતીને આપો કાર્યક્રમનું સમાપન કરવાની અનુમતિ. 4 વાગે આપ સાંભળશો સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.